નફસ્તક તારીફ કુરામી હું ખલેગફાનું દેખવડા નુગણવમ થોય આદિ કીત અલ્લાહ એકલાંગે ઇરાદ કુરવિ મીહ કત તારીફ કુરવતે આદિ કીતમ મે કુડ મિમ વરકુમ વિયસ એવરેન બે ઇન્સાફે નુકરવાનતે.